આપણો કાર્યક્રમ સુણનવાળી સગળી બહેનાને અર્ચના ચૌહાણરા ઘણા હેતુ રામ રામ. રામ રામ બહેના. મોસમ પરિવર્તન હોયા હૈ, કટી ધૂપ કટી છાંવ તો કણી મેં કણી છાંટ એ આઈ રહ્યા હૈ, ચલ ભી રહ્યા હૈ. ઓર ઉનસે બડી બાત હૈ કે જિન મોસમ મેં આપા રમ જાવા વાકેવાની બાત હૈ. ચીકી છોટી મોટી છુટકાર આયા કરે આપણે સોચા કે રિમઝિમ બારિશ આ રહી હૈ, કદી આપણે દેખા કે બહે રહ્યા, કદી આપણે મતલબ અલગ અલગ સ્થાન માતે જીકી ઋતુ પરિવર્તન વે ઉમે બદલાવ તો આણો સ્વાભાવિક હૈ. ઓર આપણો મરુથલ હૈ, ઇનમે થોડી સી ભી છાંટ આ જા તો આપણે બહુત હી સુકૂન બહુત હી આરામ રો હોયા કરે. બાત સહી હૈ બહેના? ક્યુંકિ ચીઝ યે કઠી ગરમા જ્યાદા વે ઓર થોડી સી ઠંડક આપણે મિલ જાવે તો આપણે સોચા કે વાહ કેટલી અચ્છી બાત હૈ. એની તરફ આપણે જે કા અનબોલ જાનવર હૈ, આપણે જે કા જીવ જંતુ હૈ, વેણે ભી જીન તરફ આપણે ભી લાગ્યા કરે, વેણે ભી લાગ્યા કરે. ઓર સોચે આપણે દેખા ને ઓહો કીડા આ ગયા, મકોડા આ ગયા, એને મારો, એ કરો, વો ભગાવો, અરે વે ભી તો જમીન રી જી કી ગરમાસ હૈ, વેણમુ નીકળ રહ્યા હૈ. ઓર વેણે ભી તો એક રાસ્તો ચીજ હૈ, વેણે ભી એક જીવન જીવન વાસ્તે કે ક્યા કરે કે જલ વાયુ એ સબ જરૂરી હૈ તો વેણે વાસ્તે ભી જરૂરી હૈ. તો જટે તક સંભવ હો સકે વે જિન રાસ્તે જા રહ્યા જાવણ દો. હા, આપણે ખાનપાન રી જી કી વસ્તુ હૈ, આપણે કોઈ ઓર ચીજ હૈ, ઉનમે આપણે ધ્યાન રાખણો જરૂરી હૈ, ઉનસુ બચાવ રાખણો બહુત હી જરૂરી હૈ. ઓર આપણે સ્વાસ્થ્ય માતે સીધો અસર કરે. આપણે હોવેલા કાર્યક્રમ મેં કઈ આપણે સાથે બાતા હૈ, કઈ બહેના હૈ જે કે ઉડીક કરે કે ભાઈ આજ આપણે કંઈ ચર્ચા કરાલા, કઈ બાત કરા લો, તો આપ શું સંબંધિત હી, આપણે બહેના શું સંબંધિત કરા જીકો કે પરિવાર સંભાળે, એક પરિવારની ધુરી હૈ. ઓર ઉન ધુરી રે વાસ્તે આપણે કઈ અડી સકારાત્મક સોચ છે, કઈ અડા વિચાર હૈ જેણે આપણે કર્યા કરા. તો જીકા આપણે વાતચીત રહા કઈ તરીકા ભી અપનાવા, કઈ અડી ભી સોચ સકા કે હા ઠીક હૈ, જીકો કાર્ય આપણે કર રહ્યા વો સહી ભી હોયા કરે, કઈ બાર ગલત ભી હો જાવે. એની તરહ આપણે આપણે વસ્ત્ર માતે ધ્યાન દેખાવા તો આપણે કઈ બાર દેખા કે જીકા આપણા વસ્ત્ર ધારણ કરા વે ઋતુ અનુસાર કર્યા કરા. બિલકુલ સહી હૈ, ક્યુંકિ સલીકેદાર વસ્ત્ર પહેરનો એક શોભા હોયા કરે, આપણી એક સંસ્કૃતિની અનુઠી પહેચાન હોયા કરે, હે ને? ઓર ઉન અનુસાર અગર આપણે ચાલા વાતચીત કરા તો એક જો એટીટ્યુડ ક્યાં કરે, યા એક આપણી જે કે સોચે કે શરીર જે કે ઢલે ઉન અનુસાર આપણે જે કો વસ્ત્ર ધારણ કરી રહ્યા, યા જીકો દૂસરા સામને આપા જા રહ્યા હા કે અગર આપણે ઓફિસ મેં જાણો તો કિન તરીકા હું, આપણે ઘર મેં રહી રહ્યા તો કિન તરીકા હું, આપણે કોઈ પઢને જા રહ્યા હા તો ઉન હિસાબો, તો અલગ અલગ તરીકા હું એક સલીકા હું અગર આપણે વસ્ત્ર ધારણ કરા ઓર આપણે ઉને પહેનાવારો ધ્યાન રાખા તો આપણી એક અલગ હી પહેચાન બન જાવે. ઓર ક્યાં કરે ને કે આપણે જીકો વિચાર હૈ, આપણી જે કી બાતા હૈ, આપણો જીકો ભી સોચ હૈ, ઉન અનુસાર અગર આપણે કરા તો આપણે સીધો અસર આપણે શરીર માટે ભી પડ્યા કરે, કે કિન તરીકા હું આપણે બોલ રહ્યા હા, કિન તરીકા હું આપણી બોડી લેંગ્વેજ હૈ જેનું આપણે ધ્યાન પડ રહ્યો હૈ, કિન તરીકા હું આપણા વિચાર હૈ જેનમાં ઉઠન બેઠન હું લગાન બહેના ઠીઠ તક, ચાહે આપણો પૂરી બોડી લેંગ્વેજમાં આપણને સબ ચીજ આ જાય કરે કે આપણો ઉચિત વ્યવહાર કેડો હો રહ્યો હૈ, આપણી ચાલ ઢાલ કેડી હૈ, આપ કિન તરીકા હું આપ સામને વાળા વાત કર્યા હો, એ સબ છોટી છોટી બાત હૈ કે બહુત હી કામ આવન વાળી હૈ. આજ આપણે દેખા ગ્રામીણ ક્ષેત્રમાં જાઓ તો આપણે બહેના કે ભાઈ ખેતમાં જાણો હૈ, કંઈ કરનો હૈ, વો કરનો, પર ફિર ભી કઈ જગ્યા આજ આપણે દેખ રહ્યા સલીકા હું અચ્છી બાત કરને, અચ્છા રહે સાથે વેણે ભી એક મન લાગ્યા કરે, એક નહીં ઉમંગ, એક નયો જોશ હોય જેણસો કે સોચે કે નહીં જીકો કાર્ય મેં કર રહ્યા હા, માણે ખુદમાં એક કોન્ફિડન્સ આવડો જરૂરી હૈ, ક્યુંકિ કોન્ફિડન્સ નહીં આવે તો આપણો કઈ બાર આપણે સોચા રે ચાલ જાય દેખી જાય આપણે જો ભી હા ઠીક.

તો ભાયાને ઓ કરણી માતાનું ભજન જરૂર દાય આવ્યો. ઓર આપણે પહેલી બાતચીત કરી આ વૃક્ષારોપણ રી. વૃક્ષારોપણ હે જીકો આપણે બરસાત રે મોસમ કે માયને હે જીકો છોકા હુયા કરે. બરસાત માયને આપણે દેખા કે ભાઈ ઓ જીકો બરસાત મેં પાણી પડે હે ઓ હે જીકો આપણ કે પૂરા સબા કે હે જીકો જીવન કો આધાર હે. ચાહે બો મિનક હો, ચાહે ઢાવ ડાંડો હો, ચાહે પેડ પૌધા હો, સઘળા કે જીવન વાસ્તે હે જીકો ઓ જરૂરી હે. ઓર બઢતી જનસંખ્યા, શહેરીકરણ ઓર ભૂજલ મેં હે જીકો આપણ અત્યધિક દોહન કર્યા ઈ કારણ હે જીકો જલ સંકટ હે જીકો લગાતાર હે જીકો બઢ રહ્યો હે. એડા ટાઈમ મેં આપણ જે વર્ષા જલ સંરક્ષણ યાનિ કે રેન વોટર હોસ્ટિંગ કરા ના તો બ્યું હે જીકો હાર્વેસ્ટિંગ કરા તો બ્યું હે જીકો જલ કી ઉપલબ્ધતા બઢાવવા વાસ્તે જીકો સરળ ઓર સસ્તો ઓર પ્રભાવી ઉપાય હે કે આપણ હે જીકો વર્ષા કે જલને એકત્રિત કર ઓર ભવિષ્ય વાસ્તે જીકો સુરક્ષિત રાખ શકા. ભૂ કો જલ સ્તર ભી આપણ હે જીકો બઢા શકા. વર્ષા જલ સંરક્ષણ કો અર્થ હે કે ભાઈ આપણ હે જીકો વરસાદ કો પાણી હે જીકો બ્યાને વ્યર્થ બહેણું રોકર ઓર એક જગ્યા એકત્રિત કરા બીર અનુસાર હે જીકો આપણ ભાઈ પાણી મેં ટેન્કા મેં યા તળાવા મેં યા કુવા મેં યા ભૂમિગત સંરચના કે માયને જીકો સંગ્રહિત કર શકા. એ માધ્યમ હું જીકો આપણા ભૂજલને હે જીકો પુનર્ભરણ ભી કર શકા. વર્ષા જલ સંરક્ષણ કી આવશ્યકતા યું હે કે ભાઈ દેખો કે આપણ કે જીકો જનસંખ્યા તો દિનો દિન બઢ રહી હે પણ આપણે પાણી તો બીતોઈએ. એ કારણ જનસંખ્યા બઢે જણે જલ કી માંગ ભી દિનો દિન બઢ રહી હે. ભૂજલ સ્તર મેં ભી લગાતાર ગિરાવટ આ રહી હે. અનિયમિત વર્ષા ઓર જલવાયુ પરિવર્તન કે કારણ ભી આપણ કે હે જીકો બરસાત કો આપણને જલ એકત્રિત કરનો થઈ જે. ઈર અલાવા કૃષિ ઓર ઉદ્યોગ કે માયને ભી હે જીકો જલ કી ખપત હે જીકો દિનો દિન બઢ રહી હે. ભવિષ્ય કી પીઢિયા કે વાસ્તે ભી હે જીકો આપણને જલ સંસાધના કો સંરક્ષણ કરનો હી પડી. તો ઈર વાસ્તે હે જીકો વર્ષા જલ કી સંરક્ષણ કી આવશ્યકતા જરૂર આપણને કરની હી પડી. વર્ષા જલ સંરક્ષણ કા તરીકા હે કે ભાઈ આપણ ડાગળા કે માતે જીકો વર્ષા કો જલ જીકો આવે બો હે જીકો આપણ કે ઘર કે ટેન્કા મેં યાનિ કે આપણ હોદ કે માયને સંગ્રહિત કર શકા. રિચાર્જ પીટ બનાર ભૂજલ કો જલ સ્તર બઢા શકા. તલાવા મેં, કુવા મેં ઓર જિલ્લા મેં ભી આપણ સંરક્ષણ કર ઓર બે અગર કોઈ સૂકા હે યા ખરાબ હે તો બ્યાને આપણ હે જીકો પુનર્જીવન તો ભી આપણ કર શકા. ખેતા મેં જીકો મેળબંદી કર છોટા છોટા જલાશય ભી બના શકા. વૃક્ષારોપણ કરનો વર્ષા જલ ભૂમિ મેં હે જીકો અધિક માત્રા મેં હે જીકો સમા શકે. ઈર અલાવા હે જીકો વર્ષા જલ સંરક્ષણ નું લાભ કાઈ કાઈ હે કે ભાઈ ભૂજલ સ્તર મેં વૃદ્ધિ હો જાય, પાણી કી કમી દૂર હો જાય, સિંચાઈ કે વાસ્તે હે જીકો પર્યાપ્ત જલ આપણને હે જીકો ઉપલબ્ધ હો જાય, બાઢ ઓર જલ ભરાવ કી સમસ્યા કમ હો જાય, પર્યાવરણ સંરક્ષણ મેં સહાયતા મિલી, પેયજલ કી ઉપલબ્ધતા ભી બઢી ઓર ભવિષ્ય મેં જલ સંકટ ને હોય જીકો બિના આપણ હે જીકો વર્ષા જલ સંરક્ષણ કર કમ કર શકા. તો દેખો ભાઈ કિતો બઢિયા હે કે ભાઈ જલ હે તો કલ હે. વર્ષા જલ બચાવણો આપણને જરૂર બચાણો થઈ જાય. હવે આજ હે નાગોર મંડી મેં બજાર ભાવ કા. તો મૂંગરા ભાવ હે જીકો 5,500 લેર 7,500 થઈ. કાળા તિલરા ભાવ 10,000 લેર 11,000 થઈ. સફેદ તિલરા ભાવ 11,000 12,000 થઈ. જવારરા ભાવ 4,500 લેર 5,500 થઈ. ગવારરા ભાવ 5,000 લેર 5,750 થઈ. તારામીરારા ભાવ 5,500 લેર 5,725 થઈ. જીરારા ભાવ 17,000 લેર 21,500 થઈ. દાણા મેથીરા ભાવ 5,700 લેર 6,100 થઈ. ઈસબગોળરા ભાવ 9,000 લેર 13,600 થઈ. સોંફરા ભાવ 7,000 લેર 12,500 થઈ. ચીણારા ભાવ 5,000 લેર 5,325 થઈ. અસાળિયારા ભાવ 5,800 લેર 6,000 થઈ. હિન્દી હુવારા ભાવ 6,000 લેર 7,500 થઈ. એ જો બી ભાવ હે જીકો કોઈ કિસાન ભાઈને દાય આવે તો બે નાગોર મંડી મેં લાર ઓર આપ હે જીકો મુનાફો કમા શકા. હવે ઘડી કરીને જોવા જાણે ઘડી કહેવે રાકેશભાઈ ખેતીબાડીડો તેવડેવડો ટાઈમ અટે હોય પૂરો તો આપણે રાકેશભાઈની દીરાઓ શીખ કરા. રામ રામ.

0: રેલવે સ્ટેશન
1: રેલ સ્ટેશન માં તારે ગાડી ઘણી આવે ની આ કોઈ દી ને ભાઈ એ તું કી પટાવડી કરી ગઈ ભાઈ એ કીધી બજે
0: સાતવી
1: હાજી કે મેં જોગા આપડો જોગા લી ગો માઈ ટાંકાર ભીરવાર કા નામ ઊંચા ઘર બે જાય એ ભાઈ એ મે આવના લે તો ધ્યાન રાખજે એ લુણી ભાઈ ઓ
2: કઈ કો કાકા
1: એ મનીષા ભાઈ કેતી લુણી ભાઈ સે વાત કરના ચાહુંતી હું તું કરના ચાહુંતી હો ભાઈ
2: હા હા કાકા અડીકુ
1: અડી કે ભાઈ કો બોલ હેલો
2: હેલો
0: લુણી ભાઈ રામ રામ
2: રામ રામ રામ રામ મનીષા ભાઈ કિસી ક્લાસ મે પડો
0: 7
2: 7 તો પડો જન બતો ચાર ખાટે ફળા કા નામ બતાવ જો કા ખાટા ખાટા હોય
0: ઓરેન્જ
2: હા
0: કેરી
2: અચ્છા
0: પાઇનેપલ
2: ઓર બતો
0: નીંબુ ઇતે આવે
2: અબ ગરમી મે નીંબુ પાણી પીઓ કઈ તે સિકંદી ભરાણા રે
0: હા
2: માર તો કાકો દો તીન વાર કે સિકંદી પાઈ દો પાણી પડે પછી હું કઈ આ તે કઈ હુણોલા
0: ઘરે માં ઝૂંપડી
3: હેલો રામ રામ
1: એ રામ રામ શાહી રામ રામ શાહી આપરો ન્યામ ભીજો ખોકી નીર ગાઉં ભીજો
3: ખમા ગણી હો કામ
1: એ ખમા ગણી આપની શાર આપરો પરિચય કર્યો ખોકી ને
3: અરે હું ઉદેલાલ બોલ રહ્યો ઉદેપુર હું
1: ઓહો ઉદેલાલ જી ઉદેપુર થી બોલતા કઈ જોડી બેઠી આનંદ આવ્યો છે
3: હા
1: એ કોઈ કામ દિંજા હોય ઓ
3: અરે માકે તો વરકા ગણી આઈરી દો દનો
1: ઓ ભરશા દઈ ટાંકો ભર લેનો પછી કિના ડુકો ઓર ઘર પરિવાર મે શુભ ક્યા ની ઓ
3: સબ રાજી ખુશી હે આપકી મહેરબાની હે
1: એ રામજી કી મહેરબાની પૂજે ની ઓ થે મોન સમાન જો ધન્યવાદ કેઉં તાર અબ કાકા એક સવાલ કરતા ઉસકા જવાબ બિના ઓ
3: હા
1: ઓ કોણ હે જો દિન મે હોતા પર રાત મે નહીં હોતા હે
3: ની આવે ઓ કા મને
1: એ લુંગે
2: કઈ કો કાકા
1: એ ભાઈ કેતા હમકો નહીં આવતા હાર્યા તુમારે કાકા જીત ગયો
2: કાકા મને આવતા હે
1: આજે તું ભાઈ કે પાસ જાઉગા
2: હા કાકા ભાઈ કા ને મેં બતાય દઉં
1: એ જો ભાઈ કો બોલો
3: હેલો
2: હેલો
3: હેલો
2: ભાઈજી રામ રામ સા
3: રામ રામ કમા ગણી
2: હા કમા ગણી સા થાકા ની બટે બાર કઈ ભવડો એ ફસલા ખેતા મે
3: હા મા તો ઘરે આવા બાણો
2: વા ઘરે રહો મોજ કરો કઈ કામ ધંધા કરો તો
3: અરે મા તો સિલાઈ કો કામ કરા
2: આ બાર સિલાઈ કો ધંધો કેડો ચાલે તાકે
3: ની બાર તો કમ ચાલી રયો
2: અરે કમ ચાલ રયો તો નેટા મા કાકે કે કોટ હીડ દો તાજો
3: હા તો હીમ દાંગા લ્યો
2: હા કાકે તાને પૂછો કે વો કે હે જો દિન મે હોતા હે રાત કો નહીં દિખતા
3: રાત કો નહીં દિખતા અબે નહીં આવે મને ઓ કામ
2: અરે વો તો સૂરજ હોતા હે સૂરજ હે
3: અચ્છા સૂરજ હા
2: આજ કઈ હુણોલા
3: આજ એક ગાણો હુણાઈ દો લોકગીત બઢિયા છો દોરે માથે ઝોપડી
2: કાકા આયો
1: આ બીજા
2: એ ઉદય ભાઈજી કે ઉદયપુર તઈ જાણ દો દોરે ઉપર ઝોપડી
1: આઈ ગયા મારી બીજા